વંદે માતરમ એ શબ્દ હરેક ભારતીય વ્યક્તિ કે લીએ ગૌરવ કી બાત હૈ, અભિમાન કી બાત હૈ. તો વંદે માતરમ કા ઉપયોગ કેવળ મરાઠી યા હિન્દી ફિલ્મ મેં ક્યા એસે નહીં હૈ, સભી ભારતીય ભાષાઓ મેં ઉસકા પ્રયોગ ક્યા હૈ. અબ હમ સુનેંગે તમિલ ફિલ્મ ભારતી, ઇસમેં વંદે માતરમ કા ઇસ્તેમાલ ક્યા હૈ. યે વંદે માતરમ તમિલ રૂપાંતર હૈ. પ્રસિદ્ધ કવિ સુબ્રમણ્યમ ભારતી, તમિલ ભાષા કે બહોત બડે રાષ્ટ્ર કવિ, ઉન્હોને વંદે માતરમ યે શબ્દ સુનકર ઉન્હોને એક ગીત તમિલ ભાષા મેં ક્યા. યે જો ફિલ્મ હૈ ઉસે રાષ્ટ્રપતિ એવોર્ડ મિલા થા સન 2000 મેં. ઇસ ફિલ્મ કી વિશેષતા યહ હૈ કે ઇસમેં સુબ્રમણ્યમ ભારતી કા કેરેક્ટર જો ક્યા હૈ વો મરાઠી અભિનેતા સયાજી શિંદે ને ક્યા હૈ, ઓર ઉસકે લીએ ઉન્હે રાષ્ટ્રપતિ પુરસ્કાર ભી મિલા હૈ. ઓર ઇસ ફિલ્મ કા સંગીત વિખ્યાત સંગીતકાર ઇલાય રાજા ને ક્યા હૈ. ઇલાય રાજા ને કેવળ દો ફિલ્મો કે લીએ વંદે માતરમ સંગીતબદ્ધ ક્યા. ઇસમે એક હિન્દી હૈ, એક ઓરિજિનલ વંદે માતરમ હૈ, ઓર દૂસરા વંદે માતરમ યે તમિલ હૈ. ગાયક ઓર ગાયિકા મધુ બાલકૃષ્ણમ.

0: એવી ગોરમીન ભોગામ શુનિયા સિંહ બોયને બોયને ઢોબરિયાની છોટાને મોઢાની ઉર્ધાની બેડતાની જીમતાને હરી કરતાની શબાની આપરે કોકીરી ઓર હોગી
1: એ લોણ કીરી ઓર ગણાન ગણા
0: રામ રામ સા એ બાઈ
1: હાં કાકા
0: આપ દેખ હમણ લાગ્યો હમણ દેખ બેટા જે હરેડીએમ હમ જા રહ્યા જાર ઉમેદ ભરશે અબ રામજી કઈ નાગોર કે આશે પાછી હુઈ
1: હાં કાકા ગણકરી જગ્યા ઉગ્યો ઓર હુઈ જા રહ્યો હે
0: હા હુઈ જા રહ્યો મન લાગ્યો શ્રાવણ બાદ વો ભરશ દુઈ નીકળી બેટા
1: હાં કાકા બઢિયા તો અમારા ધાન ચોકો ઉજી ખેતા મે દે દે બાજરી મૂંગ ઉપાણ આ રહ્યા
0: આય આય બીજા રામજી કઈ જી કો છોકો કરે ટેન્શન નહીં લેવણો કે ભાઈ કેમ મે આયો કોની આયો મે બાબો તો આય જાય ગજે
1: અરે કાકા ભાઈ ત્રક કર્યા હું 1.5 મહિનો
0: ખેત મે કામ તો કરવી પડે
1: મેર કાકી ગયા કે ભારો લાવાન કાકા
0: એ ભારો તો લાવજી કે છોકી બાજી મારી બેટા પડી થોડો બાર કાઈ એ કે હા ભાળી જો એ બીજું કાંજો બે કો હે આવ જેતી રાખો
1: હા કાકા અબાર ઉમસ નહી આ અડંગી જોડો અડંગ ઉપડુડો હોય ના મે હોય જણા
0: હા
1: જણ કાકા અડંગ રે મહિને બીસેલા જનાવરે જ કાન ધરતી રે જમીન રે મહિને તપે કાકા જણ મે બાર નીકળ્યો
0: આ નીકળે બેજા પણ બેજો કાઈ કોઈ જાણબૂજ કરતો કોઈ બટકો ભરે કોઈ ની
1: મારો પાડનો એ નિના